કોમલ તે સિદ્ધિ મન્નત તે સમૃદ્ધિ સુંડી તે મુલાપુર દાખામંડી તો રાજેશ અરુણ દીપક ગૌતમ બિટ્ટુ મટ્ટુ અરિહંત સુરભી ટીના સુનીતા મનોજ તે સમતા જયંતી ચિઠ્ઠી ફરમાઇશના સારી દી આવાઝ કોરપી દી.